0: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 FM। आपनो रेडियो आपड़ी बातें।
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
1: તમુ હામળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર નમસ્કાર કિસાન ભાઈઓ સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વર્ષમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે અને કિસાન ભાઈઓ હું રોજ તમારી વર્ષમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થામશે તો કિસાન ભાઈઓ આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણો ચર્ચાનો નવો વિષય રહેવાનો છે મછલી પાલન એટલે માછલા પાળવાની વાતો બધી વાતો આપણને બતાડે કૃષિતા જોડાયેલા વિશેષજ્ઞ અને એવા કિસાન ભાઈ જ્યાં માછલા પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે તો કિસાન ભાઈઓ ઘણો મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જાજો મતી કહી થા હમલતા રહેજો કાર્યક્રમ ખેતીવાડી
3: इस बार का कृषि विशेष हम आप तक पहुंचा रहे हैं हमारे देश के दक्षिणी छोर पर बसे राज्य तमिलनाडु से। तमिलनाडु वैसे तो अपनी सांस्कृतिक विरासत के लिए जाना जाता है लेकिन इसकी भौगोलिक स्थिति भी अन्य राज्यों से काफी भिन्न है। जहां पूर्वी तट पर ये एक समतल प्रदेश है वहीं दूसरी तरफ अगर हम बात करें उत्तरी और पश्चिमी भाग की तो ये पर्वतीय क्षेत्र में विभाजित हो जाता है। इसके अलावा तमिलनाडु की कोस्ट लाइन भी काफी लंबी है जो कि 1000 किलोमीटर से भी ज्यादा की है और इसके पीछे वजह है पूर्वी तट पर जहां यहां बंगाल की खाड़ी है वहीं दक्षिण में ये अरब सागर से घिरा हुआ है। इसीलिए यहां के लोगों के जीवन की बात करें तो उनके जीवन और आजीविका का माध्यम है समंदर। आज हम बात करेंगे कि कैसे तमिलनाडु में मत्स्य पालन को लगातार प्रोत्साहित किया जा रहा है और नई तकनीक से कैसे मछुआरों और किसानों के जीवन में बदलाव आ रहे हैं। तो चलिए शुरुआत करते हैं आज के कृषि विशेष की जिसमें हम बात करेंगे आय की गारंटी मछली पालन की।

0: सफल किसान, कैसे मछली पालन क्षेत्र में भी अपार संभावनाएं हैं और कैसे रोहित ने शून्य से शुरू कर सरकार द्वारा चलाई जा रही योजनाओं का लाभ उठाकर मछली पालन और झींगा पालन के क्षेत्र में अपार संभावनाओं को सही साबित किया और अपनी आय को बढ़ाया, बल्कि आसपास के क्षेत्र के किसानों के लिए एक मिसाल भी बने हैं।
1: तो किसान भाइयों, यो तो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम में आपकी बात हामली माछला पालवानी खेती। કૃષિતા જોડાયેલા વિશેષજ્ઞ અને અનુભવી લોકોની બધી વાતો આપણી વસમાં રાખ્યો। કિસાન ભાઈઓ, સરકાર પણ એની ખેતી કરવા હારું કિસાન ભાઈઓને પ્રોત્સાહિત કરે છે અને એવી એવી સ્કીમ પણ આલે છે જેના દેખી આપણા કિસાન ભાઈ યુ કામ ઘણું આસાની દેખવું કરી શકે। જેવી રીતે કિસાન ભાઈઓ, હમણે વરસાદનો સમય આવી ગયો છે, જગે જગે નાના નાના તળાવ ભરાઈ ગયા છે, ડેમ ભરાઈ ગયા છે અને એવી સ્થિતિમાં આપુ માછલાનું બિલ આવીને માછલા છોડી શકી અને આવવાળા સમયમાં યા આપુન અસલ મુનાફો આલી શકે। કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં પણ કિસાન ભાઈઓ ઇની વાતો આપુ લીનાયા અને ઇનામાં આપુઈ ઘેસા પાલવાની વાતો સાંભળ્યો। કિસાન ભાઈઓ, ઘેસા પાલનમાં બી કમ ખર્ચો આવે છે અને ઇના દેખી પણ આપુ અસલ અને મોટો મુનાફો કમાઈ શકીએ। કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ આવી છે કે એ બધી વાતો અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ સાંભળે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે। તો આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો। હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કઈ થા હામલતા રહેજો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ, તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની ખાતે।